સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા તોલા ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક ઉમેદવારોબાટ અભૂતપૂર્વક દરખાસ્ત આહવાન કરી છે. વધુ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા વાતો કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બાર વાસ્તુસ્વરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન માગેકો નેપાળી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરિએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરિનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાળ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્નેછ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજેસમ્મ. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાનો 11 વાગ્યા દેખી 302 બજેસમ્મ. ગારમા માપી કારમાં પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ધન જાણકારી કરાઇને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકુ પાઠ્યક્રમમાં આધારિત રહે ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુને છ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સક્ને છ. તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇને છ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રસિદ્ધતા નહીં કરી. આવશ્યક કાગજાતો એસઈ ર એસએલસી દેખી માસિક યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ હોય સ્કૂલ પ્રમાણપત્રકો ફોટોકપી ટુ પ્રતિ. દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિત દર્તા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરી પણ પઠાવ સકે છ. થપ જાણકારીકો લાગી સંપર્ક નંબર પ્રધાનધ્યાપક વિનોદ સિંહ થામાંગ 98 42 99 6 53. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શેર્પા 98 51 18 73 82. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સપોર્ટર લીડર શ્રી તામાંગ 98 51 17 43 81. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય સોની તુકુંડા નગરપાલિકા સાસ સુખુંડો.